0: ભારત સ્વચ્છતા કાઢો આજ રેલી રે, વાડી તાંડો સફાઈ કરો ગલી,
1: જો
0: તાંડે મારી છેની કઈ મોલી નારી જના કઈ સાફ કરીશ તું, જના છેની કઈ તારો ગામ છે
1: સુંદરવી હેદારી
0: મુક્તદારી ગાવી
1: હે,
0: તો નું જ કે નઈ ઝાડે લાવા ઝાડે જગવા કરતા ની કેઈ ની નું પ્રદૂષણ એમાં છે ને કઈ આજકાલ કેરે છે, શાસન જાગો જાગી કેરો છે, કઈ કેરો છે, ઝાડ બચાવો ઝાડ લગાવો, ઝાડ લગાવો ઝાડ બચાવો કરતા ની છે ને કઈ આપણ કેરે છે, દૂષિત પર્યાવરણ વેરો કેરપાઈ વેરો છે, શુદ્ધ ઓક્સિજન મળે ની મન કે શુદ્ધ ઓક્સિજન મળવું કરતા ની છે ને કઈ ઝાડ લાવા ઝાડે જગવા કરતા ની કઈ શાસ્ત્રી કેણો છે, જે સારું કઈ કે છે એ ઝાડ.